0: દોગાના બધાવો દે રહી હૈ. વે કહ્યો કે સરકારી મોલ માથે ગેહૂંરી ખરીદીરી આખરી તારીખ હી 6 જૂન કરતી રીચી હૈ. શ્રી બિરલા કહ્યો કે હર રહેવાસીરી મૂળભૂત જરૂરતા પૂરી કરણ સારું સરકાર લગાતાર જતન કર રહી હૈ.
1: સુલતાનપુર કે ગાંવ કે અંદર અંતિમ છોર પર બેઠા વો ગરીબ વ્યક્તિ ભી દેશ ઓર દુનિયા કે કમ્પિટિશન મે ભાગ લેકર દેશ કા નેતૃત્વ કરે, દુનિયા મે ભારત કા તિરંગા ઝંડા લે રહા હૈ. इसीलिए खेल के क्षेत्र के अंदर केवल एक स्टेडियम नहीं बन रहा. या आप बगल में चले जाए तो महात्मा गांधी स्कूल में 50 लाख की लागत से खेल स्टेडियम का काम पूर्ण होने की दिशा में. आने वाले समय के अंदर 1 करोड़ की लागत से और स्टेडियम बनेगा.
0: મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ દિલ્હીમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા જરીએ મુખ્યમંત્રી બતાયો કે મુલાકાત દરમિયાન રાજ્યમાં નૌજવાનો રા કૌશલ વિકાસ, નોકરી ધંધારા મોકા અર ખેલનાના બારામાં ચર્ચા કરી છી. શ્રી શર્મા કેન્દ્રીય નવીન અર નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી સાથે ચર્ચા કરર રાજ્યમાં નવીકરણીય ઉર્જાઓ જોડી જાણકારી દીની. પ્રદેશમાં પેટ્રોલ ડીઝલ અર રસોઈ ગેસ રીપૂર્તિ સામાન્ય હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ રાજ્યમાં ઈંધન રીપૂર્તિ વ્યવસ્થાનો જાયઝો લીનો. એ દૌરાન વે પ્રદેશના પેટ્રોલ પંપ ડીલરો સાથે વાતચીત કરી. તેલ કંપનીઓના નુમાઇંદા બતાયો કે રસોઈ ગેસ રી ટંકિયા બુકિંગ રા 3 દિનમાં પુગાઈ જા રહી હૈ. વે બતાયો કે માર્ચ અર અપ્રેલ મહિના પાછે 5 કિલોગ્રામ વાળા સિલિન્ડરના રી બિક્રીમાં કરીબ 250% વધોતરી ફી. ખાદ્ય નાગરિક આપૂર્તિ વિભાગના સચિવ અંબરીશ કુમાર કહ્યો કે લોકોને ઈંધન રીપૂર્તિ રે બારામાં ચિંતા કરવાની જરૂરત નહીં હૈ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSE કા ન્યૂ લીરીજી પરીક્ષા રી કોપિયા માં મિલી ગલતિયા રા સત્યાપન અર કોપિયા ઓજુ જંચાવણ રી અરજી દેવણ સારું પોર્ટલ આજ શરૂ ફેંક્યો. પોર્ટલ 6 જૂન તાઈ ખુલ્યો રહેવેલા. CBSE રે મુજબ ઓ સુબીતો જ્યાં ચોડી કોપિયાને પ્રતિ લે ચૂક્યા વિદ્યાર્થીઓ સારું મુહૈયા કરાઈ ચ્યો હૈ. દિલ્હીરી એક અદાલત નીટ પરીક્ષા પેપર લીક મામલામાં આરોપિત 5 જણાને જેલમાં બંધ રાખણરી મિયાદ ઈ મહિનારી 15 તારીખ તાઈ બધા દીની હૈ. CBI ઈ મામલામાં હાલ તાઈ 13 જણાને ગિરફ્તાર કિના હૈ. ધ્યાનયોગ હૈ કે પેપર લીક રા આરોપા પાછે લાડલા મહિના ભી નીટ UG પરીક્ષા રદ કરતી રીજી હી જો 21 જૂન ને પાછી લી જાવેલા. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત આજ સુપ્રીમ કોર્ટ રા 5 નવા જજાને પદરી શપથ દિરાઈ. ન્યાયમૂર્તિ શીલ નાગુ, ન્યાયમૂર્તિ ચંદ્રશેખર, ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા અર ન્યાયમૂર્તિ અરુણ પલ્લી સાગે આલા વકીલ વી મોહનાને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ રી સિફારિશ પાછે કેન્દ્ર રી મંજૂરીઓ શપથ દિરાઈ છી. કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ સોશિયલ મીડિયા પોસ્ટ રેઝરીએ આ જાણકારી દીની. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા યાની આભા આઈડી બનાવવાના મામલામાં રાજસ્થાન દેશમાં દૂજી ઠોળ માથે આગ્યો હૈ. રાજ્યમાં હાલ તાઈ 7 કરોડ 19 લાખ બત્તી આભા આઈડી બનાતી રીચી હૈ. આભા આઈડી કિણી રહેવાસી રા સ્વાસ્થ્ય રો રેકોર્ડ હિફાજત રાખણ રો ડિજિટલ જરિયો હૈ. 14 અંક વાળી ઈ યુનિક હેલ્થ આઈડી જૂની બીમારીયા જાંચ રપટ અર દવાઈયા રો બ્યોરો રાખ્યો જાવે હૈ. જીણો જરૂરત પડ્યા ડોક્ટર મરીજ રી સ્વાસ્થ્ય રી લારલી જાણકારી આસાની હાસિલ કર શકે હૈ. કેન્દ્ર સરકાર ખેત બચાવ અભિયાન રા તેત જોધપુર રા કૃષિ વિશ્વવિદ્યાલયમાં મિટ્ટી અર પાણી રી જાંચ સારું પ્રયોગશાલા શરૂ કિની હૈ. વિશ્વવિદ્યાલયના કુલગુરુ પ્રોફેસર વીરેન્દ્રસિંહ ચેતાવત બતાયો કે એણું મિટ્ટીરા પોષક તત્વ અર પાણત સારું પાણીની ગુણવત્તારી પરખ કરી જાવેલા. જીણરી જાંચ રપટરા મુજબ કિસાનોને વૈજ્ઞાનિક રાય દી જાવેલા. 14 માનકા માથે કરી જવાવાળી ઈ જાંચ કિસાનોને સહી તાદાદમાં ખાદ લેવામાં મદદ મિલેલા. ખેત બચાવ અભિયાન રા તેત ભીલવાડામાં કિસાન ગોષ્ઠી રાખી છી. ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો બીકાનેરમાં એક પટવારીને 50,000 રૂપિયાની ઘૂસ લેતા થકા પકડ લીનો. વામાથે ખાતારા બંટવારા રી એવજમાં